ચર જીવા સચ્ચી નાઈ તોમ સારે અવર ના કોઈ આયા જાયસી જીયો હુકમી હોય નિબેડા પરમા ચુકાયસી જીયો ગુર પરમ ચુકાય અકથ કહાય સચ મહ સાચ સમાણા આપ ઉપાય આપ સમાય હુકમી હુકમ પછાણા